ગામનો ગોટા જિલ્લામાં ઉમર સવારે દુર્ઘટના લીધે એક સંકટ જનતા ખાસે શાંતિજનક ખાલી હતા. સુપ્રગતિઓ પછી ગઈકાલ સવારે જણાવી દુર્ભાગ્ય આપી રખાવ